0: ની માં કમળ ભાંચે ની તીજે આયુ સંગી ની મીલે નાચે ની સ્થિતિ.
1: હા, મીઠો ગીત રહેશ. પ્રમાણમાંજી ધીરે ધીરે ધન્યવાદ દિન ચાહન્છુ તપાઈલાઈ. યુ ફેસબુકમાં પણ યથા ટિકટકમાં જસ્તી પો યુ વિભિન્ન સ્ટારહરુ આઉંદો રહેશે, ઉહાંલાઈ ધન્યવાદ દિન ચાહન્છુ. હૈન ર કુલરાજ દુરાજી લેખ્નુહુન્છ નિયર સ્કોટલેન્ડ, તર યુકેબાટ હુનુહુન્છ ઉહાં ચાહિં સ્કોટલેન્ડકો છેઉબાટ હૈ. ઉહાં લેખ્નુહુન્છ, દર્શન નમસ્તે તુલસી સર, સાથૈ ટુડેઝ ગેસ્ટ આજકો તપાઈકો અતિથિ ગાયિકા અંજુ શ્રેષ્ઠ જીવલાઈ પણ નમસ્કાર. સાથસાથે દેશ તથા વિદેશબાટ બેબેસ સ્વર્ણિમસંગ કાર્યક્રમ સુનેર બસ્નુને સબૈ શ્રોતા જન મિત્ર જનહરુમાં નમન, અને હેપી ફાધર્સ ડે ભન લેખ્નુ ભાસ હૈ, વાલા ધન્યવાદ સર.
2: નમસ્કાર
1: કુલદુરાજીલાઈ ધીરે ધીરે ધન્યવાદ દિન ચાહન્છુ. ઉહાં સ્કોટલેન્ડ છેઉબાટ હુનુહુન્છ, અને યથા ફેલ્થમ લંડનબાટ હમરા હરિરાયજી લેખ્નુહુન્છ. તુલસી સર નમસ્કાર, આજ સંપૂર્ણ બાબાહરુલાઈ નમન, સાથે દીર્ઘાય સુસ્વાસ્થ્યકો હાર્દિક કામના, સાથે ખુશી ઔંસીકો પણ શુભકામના. મો પણ યો લોકપ્રિય કાર્યક્રમ સ્વર્ણિમ સંગમમાં હજુરકો રોચક સાંગીતિક ભલાકુસારી ર મીઠા મીઠા ગીત સંગીતસ્વરૂદેખી ને સુનેર મનોરંજન લીરહેછુ હૈ. અને આજકો અતિથિ મીઠો આવાજકી ધની અંજુ શ્રેષ્ઠજીવલાઈ હાર્દિક સ્વાગત તથા અભિવાદન. તપાઈહરુકો ગીત, તપાઈકો ગીત ર આવાજ સારૈ રામ્રો રહેછ. તપાઈકા ગીતહરુ નેપાલી સાંગીતિક આકાશમાં સદૈં ચમકીરહુન્, શુભકામના છ. અબ યતિ રામ્રો આવાજબાટ એઉટા લાઇવ ગીત સુન્ન પાઈને ભયો ભન્નુભાછ. સબૈલાઈ શુભ દિન હરિરાય, ફેલ્થમ લંડન ભન લેખ્નુભાછ. હરિરાયજીલાઈ સર્વપ્રથમ ત ધન્યવાદ છ હૈન.
2: થેન્ક યુ સો મચ, અને નમસ્કાર હરિજી, यति तारीफ गर्दिनु भयो, थ्याङ्क यू सो मच.
1: र हरिरायजीलाई धन्यवाद दिन चाहन्छु. लाइभ गीत त उहाँले गुनगुनाउनुहुनेछ, आज शुक्रबार पनि हो. र मानबहादुर थापाजीले चाहिँ वाओ ब्युटिफुल भोइस बहिनी भनेर लेख्नु भएको छ फक्स अन केन युकेबाट. होमा पाइम लिम्बुले नमस्ते भन्नुभएको छ, उहाँलाई पनि धन्यवाद दिन चाहन्छु. अब तिजको भन्दा अर्को एउटा गीत थोरै स्थायी मात्रै सुन्नु न तपाईँले.
2: हुन्छ,
1: कुन गीत गाउनुहुन्छ तपाईँको आफ्नै कि अरूको गाउनुहुन्छ?
2: मेरो आफ्नै नै गाउन होइन.
1: हुन्छ,
2: आदरणीय गीतकार शिव प्रलासज्यूले लेख्नुभएको. अनि
1: शिव प्रलास उहाँ त अहिले नर्थ क्यारोलिनामै हुनुहुन्छ नि.
2: हजुर, शिव प्रलासज्यूले लेख्नुभएको, अनि टिका दालदेवको सङ्गीत, मेरो आफ्नै स्वरमा रहेको खोला जस्तो जिन्दगी.
1: हुन्छ,
2: सागर भेट्न जाने हो कि बगरेमा सुक्छ, खोला जस्तो जिन्दगी हो, बग्दै कहाँ पुग्छ भन्ने गीत थोरै सुनाउन चाहे.